0: 남에게 먹고 끌래. 그지 전주 바울바리 와기 탕이면 텅 한드리.
1: 물 한 끼 먹고 끌.
0: 물 한 짬을 짬을 악러버 쇼. 아이나 핫그네.
2: 바울바리 와.
0: 만하고 입은거
2: 바울바리 와.
0: 양배우. 물한 남에게 먹고 그때 전력이 탕이 맡아 한드리 물한 짬을 짬을 악러버 쇼. 살게 대비기 판발 아이는 악그네. 만하고 입은거 먹고 가시 부비코 루코 터너버 부비코 만하고 입은거
1: 그다이 물한 시기 먹고 이빠이 부싱기 루코 타그네 타그네 타그네 이빠이 부싱기 루코 타그네
0: 만하고 입은거 아이나 사톱둔을 내이나봐 하이즈 개바가 판마드다 하이리브 만디르드나 사톱둔을 내비오마나 어이구마
3: 안차 뭘 그들이찬드나 나이 톱라이닝이다 나 고이나 송실라가 마기 구수 당하신 물로 마코다 세폰 실라가 마밑폰 실라고
0: 물어라고
4: 아, 좀 래. 낭나 하이키브 와, 좀 래. 소이 나이브 서무나, 군웅다 부실럽디. 군웅래 카다니 하이키브 와, 좀 래. 아, 어. 서네비 와, 카이로. 와기 와뿡나, 아, 이게 학상자, 닐라가 징교.
0: 어쩌.
4: 아, 이게 학상자기, 이 캥따부 우리가, 캥나, 캥나, 녹라.
0: 에이, 미나이 맞죠? 나 토나라 이러버디 아이기 굿뚱은 너리버시 타도 땡거올 야옥들은 낭가이가 따따오이날란 마너세 앙암문의 판바울 판너세 어이 미나이 맞자 아이 시크리티션드 보르바르와니 강나버라
4: 낭디 크리티션드 보르바르와니
0: 꼬리
4: 낭디 비듯바듯부 마사네 미나이 루프선드기 마사 겐델라네 겐델라
0: 어쩌
4: 낭나 나세 굿뚱암나바 부야싱마이 타키마네
0: 에이 나 비닝티는 셋바 미롱앙마이 띠바 서머럭 마머럭 오이리바 나 코이보 그리티찬드 바르바르 와나 마루 팡넘무텃까네
5: 야 이게 정광하시네 야 아이 돌아
6: 아오바
7: 아이 주임이
6: 아오바 까이노 도롬리바시보 낭 나시고 마 피바 마마 아이기 밑다우 한가니 하이바세 아이농 마타수칸키디 하갈로 아타우바 세 볼리버 컨다세 록토게 하갈로 하갈로 아타우바
7: 그리토네 겐데라시네
6: 아타우바
5: 에이 아유 샘마치 바이라긴 능고이나
4: 능디 그리티 선레기 모호타 모란 라고더니 홍그다바 능나 보르보르와기 눕비오이브디 카콩로 라오 아이나트 선질로 라오 아이 마이 딘실레
6: 미오이바 하이트리바 낭나 보르보르와 사마락 나마락 길리쳤다기 핸드리바 낭길로이나 비오이가다바기 사롭 아짜뽀마이 농다 송친자두나 시작해 아타우바
7: 무사이마
6: 가리기노 소올라바누 삐기마 뽁니 소나이 아이 주이베마 시푸신코
8: 파그니 사나이베마 아이 주이베마 링신비라시
6: 응? 아타우바
7: 사나이베마
6: 누삐오이비마 뽁다 아둠나부타우바 홍나브라니 아타우바
7: 사나이베마 아시금바 이나이마럭시다 라싱눔토올라비 사나이비 메이 콩팡나 거리기 오르꾸노
6: 네 핫바톡 피로 하이바디 다수 따비디 아이디 사나이니 미 핫바싱가 이만 미나바야디 하이자크레
7: 로레 아이에나바 뚱레 미 핫바 로레
6: 따비오 타우바 상크란티기 누미당다기 볼바루와 무란 라고기 타우갈 구랑가나야니 아이나 방자라가다바네
7: 상크라티기 누미당대기 사나이비마나 이기 토글 방라가다바
9: 그래도
7: 마자이비마
9: 미영다마
7: 라오 아이나악다 센칠로 라오 아이기 땀박다 펌머가
9: 뭉신
7: 나와리 사지 마자이비마 कदाई चक्रे सुनाई बे माँ कदम चक्रे ठीक है
9: सुनाई
7: बे माँ
8: महारानी कुरंगनयनी मनाइनु भी सोनाइनी सना इबे मना मनाओ इबुंगो की चाने ना बतिल्लो जो हाई दुना थिंजा रख पनी
7: चक्र सुलो मिंगले ना तो तनिंग दे वीरम ले मादे सिंग दब निंग थोगी ए मोत दब मुरान रागना कदुम चन क्रब मागना नुमाई आई पने पंबाल कनाऊ ना बा हू हा पचाक तिलक पा वीरनी
8: मनाओ इबुंगो
7: तमो लम्चत मोत तीन मई ते निमोल अजुदा कालशियादे मिखाताने हिंगदवगी शरोग इशोई थंत थवाई थाव नम्मी है दुने तमुच चलो
8: मनाओ इबुंगोगी पुक्निंग से ननाई सोनाई दी नक्सबना खम थेंगले सना इबे मना लेबाग असिगी हिंग हौरीबा अंगम मथौ सिंग अमादी मोगलो लेबाग की मरै चा सिंग कना खंगहंदना वारी कया सारी मनाओ इबुंगो बसु सना इबे मना मिकुक कांगदना सोली राग मोराना मागी मियोई सिंग मनाओ इबुंगो गी लानफा संगलेनबु मतम पुमबद सो हांगदुना थमननाबा या थंग फाउ बताउ हल्ली संक्रांति गी अहिंगदा
7: मखातारन सुराई पुरक इब चागदो पुखो कालशियन अमोर पातोन में कालुफ की नुपी खुद चन क्रभा नुपी की मखुद चाद है दुन तमो
8: मनाओ इबुंगो
7: कुरंगने ये निगी मपाओ पुर पमियो एमा कालशियन हेक्त मथुआई लोग थोरक पुशु याई मफम मसीद थादोक तुने चक्रो नत्रपदी नंगी याई बिशो
8: चचरे मनाओ इबुंगो हे श्री श्री गोविंद इबुंगो इतो निंग थाउना अंगाव समु पाबंगम किबगुम रोंगपुरगी फंबाल कनबंगम जगे इनाव इबुंगो काल सिलियाना मतै मै फमद थमलिबा अखाब मित्यें को खनबंगम बपिनबियु नसीगी संक्रांति गी अहिंगसिदा नमोम गी हिंग नत्रग सीबा अनीगी लाइब क्लेपियु कोई बुंगो
7: सुनाई दे मा सनाई बे मा नंगी कुछ उड़ी सी चकु सिंगो लाख दब क्या मुआली
6: नौ याई सबुकता लाख दब बने ये उरक लनी ये वोर बरुआ
7: कुछ उड़ी सी चकु सिंग दगे नंगी आई फुट थोक जाल नी जाओ गने है येंग दिए आई को ये नी की लुहंग वो चाव ना पन थोक गने
6: नुमित सी तबु आई जबदा इखाउ लांग भी नहीं नी आयेंगी लोहोंग बयाऊं नन्नबा
7: उसाऊरी
6: सही सक पसिंग दगी मैं ते इरेज़ा खरसु याऊं रख के हायरी आयाबा पिबी गद्रो
7: ननिंग तोरा सनाई भी मा लेबा शिकी मपुदी ये इन्नते सनाई भी मने ओए बने
6: हे थोबा
7: सनाई भी मा
6: लाग कदोरी बसिंग दो लाइनिंग बा सही सक पंगाक तनी थांग पाय रगा याई पत्थोजाल नी रबदी करम नमहे पंगनी आईबु थाजबीरबदी इबुंगोगी येतनब तुम नमांगहन बंगम बथांगदो नंगी तालोय ओइगदबा मिकुप खरतंग ngairabi aingonda sinabio
7: ओइगी खुसु थांगले नसिबु मंगोंदे सिनबा
6: च 찍나비브로
7: 찍나블라이트래 너래 제 방아실러로 방아시부 가나드 출신이거노 방아시는 감다바까리 이슬레이테 방아시부로 내리면 그에 말렘 뿜바이기 가드 탐번 엄거니 칼리브네 빠이로
6: 해탕 능는 역나바 망한 멍엄비요
7: 来，我叫你去进来。是哪位吗？
6: 我你才才不信我是那苦肉猫的，妈那苦肉大那苦肉面是的，哎那妈给妈小给汤我是那没口子的好。안 간 봐.
7: 전화해봐.
6: 살짝 빠싱하시다. 코레이다 너 코롬비오. 분시 쟁쟁 니자 하우세.
7: 아, 숨나 코롬 봐.
6: 곧 아니로 나비오.
7: 아, 숨나.
6: 코레이다 너 코롬비오 타오바.
7: 아, 숨나. 숨나 타오바.
6: 호이 코롬모 타오바.
7: 코롬에, 코롬에.
6: 단자 실라우드나. 아이는 바이리 바탕 바꿔치나 인자와 시기 무릎 박두나 하드게 이래서 못 넘어가 못 당하시 잡자래